વાગીન ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. અમે વાગી ચૂક્યા છીએ અત્યારે પોણા બે, અને આપ જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો અમારી સાથે, બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. સોમવારનો દિવસ છે, 21 તારીખ, સપ્ટેમ્બર મહિનો, 2026નું વરસ, અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. તો ચાલો કરીએ એક મધુર શરૂઆત આજના આપણા કાર્યક્રમની. અને સોમવારનો દિવસ ભરપૂર એનર્જીની સાથે શરૂ થાય, તે સાથે જ આખું અઠવાડિયું આ એનર્જી બસ આમને આમ બનેલી રહે એવી જ સૌ કોઈ આ ઈચ્છા રાખતા હોય છે. તો ચાલો કરીએ શરૂઆત આજના આ સુવિચારની સાથે. શ્રોતાઓ, સાચી મૂડી તો આપણા સંબંધો છે, બાકી મહેલોની એકલતામાં તો કંઈક ધુરંધર જ રોયા છે. માટી જ આપણને જકડી રાખશે. બાકી સાહેબ, આરસ પર તો ઘણા લોકો લપસતા જોયા છે, અને આ સાથે જ ચાલો સંબંધોની મર્યાદા જાળવતા, સંબંધોનો પ્રેમ જાળવતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. અને સોમવારનો દિવસ એટલે મહાદેવનો દિવસ. કરીએ શરૂઆત કૈલાશ ખેરના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે. નાયિકા દેવીના સ્વરમાં મુકાયેલું આ ગીત છે, પાર્થ ભરત ઠક્કર અને કૈલાશ ખેરે ગાયેલું.

મહાદેવ ના નામ પછી લઈએ ભગવાન શ્રી રામ નું નામ, રામની ના રામના નામમાં, ભગવાન શ્રી રામના નામમાં એક અલગ જ ઠહેરાવ, એક અલગ જ ભક્તિ. અને જ્યાં આપણે ભગવાન શિવનું નામ લઈએ છીએ, વીરસનો આનંદ લીધો, હવે આપણે થોડા શાંત પડીએ, થોડા ધીમા પડીએ અને ભક્તિના આ રંગને પણ આપણે સાથે મળી સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં ગાયેલું આ ગીત.

તમારા વાલા મિત્રો, આજના આપણા કાર્યક્રમને પણ એક ફરી એક સરસ મજાના ગીતની સાથે સમાપ્ત કરીશું. અને આ સ્વર પણ નિશા ઉપાધ્યાયનો જ આપેલો સ્વર છે અને ખૂબ જ સરસ નયનને બંધ રાખીને આલ્બમમાંથી લેવામાં આવેલું આ ગીત છે, મને રૂપાની ઝાંઝરી દેવડાવો. ભાઈ, પ્રેમથી આપેલો કંઈ પણ ઉપહાર એ હૈયાની બહુ જ નજીક હોય છે. તો ચાલો આજના કાર્યક્રમને સમાપ્ત કરીશું. આજ કહીને કે જે તમને સમજવા માંગે છે એ તમારા મૌનને પણ સમજી જાય છે, અને જે તમને સમજવા નથી માંગતા એ તમારા શબ્દો માટે પણ શબ્દો પણ આપણા એમના સામે ઓછા પડવા લાગે છે. હૈયેથી આપેલી ભેટ સૌથી અમૂલ્ય ભેટ હોય છે. તો ચાલો, જે લોકોએ ભેટ આપી હોય અને જે આપતા હોય ભેટ, એ લોકો માટે કરીશું આ ગીત ડેડિકેટ. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આમને આમ ચાલતા ચાલતા આજ સફરમાં. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.